0: 757 Greens by Danube. Prime location,
1: high appreciation
0: in Dubai.
2: The theatrical blockbuster Mrs. Kapoor's Daughter's Wedding is back for a third season. This time there's a wedding, a secret and a murder.
3: OMG!
2: Mrs. Kapoor's Daughter's Wedding 3, The Murder Mystery. As the celebrations begin, the truth turns deadly.
3: Murder Mystery!
2: That's at Beck Theatre, the 7th and 14th of June. Get your tickets now before the killer gets away. mkdw.co.uk. Exclusive radio partner, Lyco Radio.
4: હેલ્લારો અને ઉમ્રો જેવી અક્લેમ્ડ ગુજરાતી ફિલ્મ્સના નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર અભિષેક શાહ ફરી એકવાર લઈને આવ્યા છે એક ઇમોશનલ કોમેડી. એક એવું હાર્ટ જે કઈ ફીલ કરતું નહોતું, બટ વન બીટ એન્ડ એવરીથિંગ ચેન્જ.
5: તમારું હૃદય ધબકારો ચૂકી જાય છે.
4: ધબકારો, સ્ટારિંગ દેવેન ભોજાની અને આર્જવ દેસાઈ, ઇન સિનેમાઝ નિયર યુ.
6: ચાલો જઈએ એક નવા સફર પર.
7: સિરીન હોલિડેઝ આપની પૂર્વ આફ્રિકાના સ્થળોની મુલાકાત લેવા આમંત્રણ આપે છે. કંપાલા, નાઇરોબી, મુમ્બાસા, ઝાન્ઝીબાર અને દારેસલામ સાથે જિંજા અને મચ્છીસન ફોલ્સ.
8: બસ પેક કરો અને રિલેક્સ થઈ જાઓ,
7: કેમ કે આપની સફર અમારી સફર છે. વધુ માહિતી માટે
8: કોલ કરો દીપ્તિ પંડ્યાને
7: 0116266481 પર. વધુ માહિતી માટે લોગ ઇન કરો sirinholidays.co.uk પર.
9: હલકે ફુલકે મોમેન્ટ્સ કો ઓર ભી ખાસ બનાએ જેમિન સ્નેક્સ કે હલકે ફુલકે પફ બાઇટ્સ કે સાથ.
10: राइस कौन से बने लाइट और क्वालिटी में बेस्ट? जैमिन पफ बाइट्स, जो है बारबेक्यू, लेमन चिली, मस्त मसाला और मैक्सिकन साल्सा जैसे फ्लेवर्स में अवेलेबल.
9: जैमिन पफ बाइट्स अवेलेबल एट योर नियरेस्ट एथनिक ग्रोसरी स्टोर्स.
11: Every child deserves a childhood, but many children in India are forced to leave school far too early. Cry UK is helping children stay in school and build brighter futures. Just £25 could help two children continue their education. Visit www.ukcry.org and help to make a difference.
12: इस महीने मेरा बॉयलर लेकर आया है प्री बुकिंग सेल का शानदार मौका. अब सभी बॉश बॉयलर्स पर सीधे £350 की बचत. 25 किलोवाट बॉयलर सिर्फ £1,890 से पूरी तरह फिटेड. और हाँ, मिलेगी आपको 7 साल की बॉश गारंटी. तो इंतजार मत कीजिए, अभी कॉल करें 0208150-2025 और विजिट meraboiler.com. T's and C's apply.
13: एक बढ़िया कड़क गर्मा गर्म चाय मिल जाए तो आए हाय मजा आ जाए.
14: अरे समझो, हो गया. रॉयल चाय है ना, अब भी बन जाएगी. सिर्फ पैकेट खोलो और गर्म पानी में घोल लो, चाय तैयार, वो भी रॉयल टेस्ट के साथ. रॉयल चाय, झटपट, कहीं भी, कभी भी.
2: K Furniture stock clearance sale is now on. Enjoy massive discounts in store on sofas, Italian beds, bedroom and dining furniture, all available for immediate delivery. Buy an orthopedic double divan bed for £399 and get the headboard and drawers absolutely free. Hurry, deals are on while stocks last. K Furniture stores at Cricklewood, Harrow and Slough, or visit kfurniture.co.uk.
15: Bright Sun Travel is celebrating 40 years of travel, and we're giving you the chance to win one of four amazing prizes. You could win a £2,000 holiday voucher, a weekend break for two to Barcelona, a Michelin star dinner for two people, or £400 of Amazon vouchers. Want to enter Bright Sun's 40th anniversary competition? It's easy. Enter before the 30th of June 2026. Just visit brightsun.co.uk/win.
16: A Leica Radio Classic plays now.

0: Basmati Rice.
1: Disha Basmati Rice, available at Kacha Bazaar, Whitechapel and Beckton Branch.
0: Disha Basmati Rice.
2: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
3: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
2: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
3: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
2: દર્શન પણ અને યુરોપ પણ.
3: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
2: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ.
3: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
4: યુ, યે યુ લિસનિંગ ટુ ધ રેડિયો અપ ટુ વોટએવર. We just wanted to let you know there's a lotto draw coming up, and
5: it could be you.
4: Yeah, what he said. Lotto, from the National Lottery. Rules and procedures apply. Players must be 18 or over.
6: Fire up the barbie! With Aldi's barbecue bundle, you can rustle up burgers to feed four. Get British beef quarter pounders, white rolls, baby leaf salad, cheese slices and tomato ketchup, all for under a super £6.50. That's flipping amazing value from Aldi. Which cheapest supermarket 2025?
7: Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free 2025 catalogue today. Call on 0208 507 7900 or download the catalogue from heraldpackaging.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries, and with disposable supplies to trade. Visit heraldpackaging.com.
8: Feel good track. Brought to you by Dairy Valley.
9: Soft and tender, like grandma's warm hug. Dairy Valley paneer is made with natural ingredients and zero preservatives. Visit dairyvalley.net.

0: સિરીન હોલિડેઝ આપની પૂર્વ આફ્રિકાના સ્થળોની મુલાકાત લેવા આમંત્રણ આપે છે. કંપાલા, નાઇરોબી, મુમ્બાસા, ઝાન્ઝીબાર અને દાર એસ સલામ સાથે જિંજા અને મચીસન ફોલ્સ.
1: બસ પેક કરો અને રિલેક્સ થઈ જાઓ,
0: કેમ કે આપની સફર અમારી સફર છે. વધુ માહિતી માટે
1: કોલ કરો દીપ્તિ પંડ્યાને
0: 011-6266-2481 પર. વધુ માહિતી માટે લોગ ઇન કરો serenholidays.co.uk પર.
2: લંડન, ગુડ ન્યૂઝ, આપકા ફેવરિટ આઈટેક અબ TRS કેશ એન્ડ કેરી સાઉથ હોલ મે. હ્યુજ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ ઇન્ક્લુડિંગ ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વિથ બેટર પ્રાઇસિસ, પરફેક્ટ ફોર રિટેલર્સ, ટ્રેડર્સ, ટેકઅવેઝ એન્ડ કેટરર્સ. આઈટેક ઇઝ ઓપન 24/7 વિથ ફ્રી પાર્કિંગ. ફોર આઈટેક એટ યુનિટ 123 સાઉથ બ્રિજ વે, સાઉથ હોલ, UB24AX. વન્સ યુ વિઝિટ, યુ કમ અગેન એન્ડ અગેન.
3: डिवोर्स या कस्टडी का इश्यू, इसे अकेले फेस मत करें. कैंटन सॉलिसिटर्स लंदन आपके इंटरेस्ट को प्रोटेक्ट करने के लिए जल्दी एक्शन लेते हैं. अभी कॉल करें 0208-907-2444. आज ही एक्शन ले 0208-907-2444.
4: शिकार जब तक नजरों के सामने है, तीर चला देना चाहिए.
5: कल सिवाय इस पिंजरे में होगा, जिंदा या मुर्दा.
6: वॉच राजा शिवाजी स्टारिंग रितेश देशमुख, संजय दत्त, अभिषेक बच्चन एंड विद्या बालन. रिलीजिंग इन सिनेमास ऑन 1st May.
7: मॉम, हैव यू बॉट सम ऑफ दोस डिलीशियस नूडल्स?
8: यू मीन कोका, द किंग ऑफ नूडल्स. कोका मींस डिलीशियस. वैरायटी ऑफ फ्लेवर्स अवेलेबल इन कोका पैकेट, कोका कप एंड कोका बोल नूडल्स. Suitable for vegetarians and halal approved. The king of noodles, Coca noodles, packets, cups and bowls, now available everywhere in the UK.
9: Royal announcement by Royal Chai. Chai is loved by all and so is coffee. Here's presenting a brand new coffee latte in 3 different and delectable concoctions. Enjoy the royal blend and aroma of coffee in masala, cardamom and karak flavors. Taste the coffee latte with a quirk by Royal Chai. Now available at all major retailers.
10: The biggest 25 songs of the week with Niraj.
11: Number 8.

0: Basmati Rice.
1: Disha Basmati Rice available at Kacha Bazaar, Whitechapel and Beckton Branch.
0: Disha Basmati Rice.
2: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
3: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
2: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
3: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
2: દર્શન પણ અને યુરોપ પણ.
3: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
2: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ.
3: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
4: લંડન, ગુડ ન્યૂઝ, આપકા ફેવરિટ આઈટેક અબ ટીઆરએસ કેશ એન્ડ કેરી સાઉથ હોલ મે. હ્યુજ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ ઇન્ક્લુડિંગ ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ with better prices. Perfect for retailers, traders, takeaways and caterers. iTech is open 24/7 with free parking. For iTech at Unit 123 South Bridgeway, South Hall, UB2 4AX. Once you visit, you come again and again.
5: इस महीने मेरा बॉयलर लेकर आया है प्री बुकिंग सेल का शानदार मौका. अब सभी बॉश बॉयलर्स पर सीधे £350 की बचत. 25 किलोवाट बॉयलर सिर्फ £1,890 से पूरी तरह फिटेड. और हाँ, मिलेगी आपको 7 साल की बॉश गारंटी. तो इंतजार मत कीजिए, अभी कॉल करें 02081502025 और विजिट meraboiler.com. T's and C's apply.
6: साढ़े 10वें गुरु गोविंद सिंह जी महाराज का पवित्र जन्म स्थान तखत श्री हरमिंदर जी पटना साहिब दे लाइव दर्शन देखो सिर्फ जी पंजाबी स्काई 769 ते वर्जिन मीडिया 811 ते रोज सवेरे 3 बजे तो 8 बजे तक सिर्फ जी पंजाबी ते ही.
7: काश मेरा मेरी हो जाए चाहे एक दिन के लिए सही.
8: एक मिनट के लिए मेरे आंखों में देखो.
9: A story full of heart now on the big screen.
10: ये दिन मेरी जिंदगी का सबसे खूबसूरत दिन है.
7: पर कल तो मैं ये दिन याद नहीं रहा.
9: Aamir Khan presents Ek Din is now showing in cinemas. Book your tickets and watch it today.
11: Save even more this weekend with bank holiday offers in the Furniture Village sale. We've added new offers on sofas, dining, beds and bedroom furniture. And that's on top of sale prices. Bank holiday offers end Monday at Furniture Village, an award-winning family business.
12: Like a Radio Network. Proud hospitality partner, Ragasan. On this week's Leica Extra podcast, it's a UK Asian Film Festival roundtable special hosted by Ruby Raza.
13: This is a festival that has been taking place for 28 years now.
14: We are having a big pop of getting people back into cinema.
15: There is a completely different game happening behind the scenes.
13: You've had stars like Zenith Aman attend.
12: Leica Extra is here. Search for our podcast, Leica Extra, on all major streaming platforms. This is the Desi Vibe Show with Sonia.
16: Like a radio.
12: Feel good track. Brought to you by Dairy Valley.
17: Soft and tender, like grandma's warm hug. Dairy Valley Paneer is made with natural ingredients and zero preservatives. Visit dairyvalley.net.